એ ફરાયત તક ગોવ્યસ, એ ફરાયત તક તે બા મી હું ગોવા ગોમેન ની વેન થે આદિ એ ગોઉં એ ફરાયત તક ઈવુનો ખમ વ્યસ તે બા મી હું નક એ ફરાયત તક ઇજાબે નુદેન થે આદિ તે બા મી હું શરીકુ કુળ કમા મેદુ ગયામે દુહું એ ફરાયત તં ઇનકાર કુરાન થે ખબર તમ મળ દેન વડગિં વા ખલાંગે ફદૈં ખલેગ ફાન ખબર દેને હમ એકા કોઈ સુનિથે.